0: 사유 그라 영 하르텔이 송나 그렇죠 녀자랑 타르티 송나 영 바스탄데 루티크 땅 바피오 그것도 그 괜조디나 다당 상세코노 된 긴지 심세고가 같은
1: 상세고
0: 레럴레 언더 초슴 코고 땅이 시작했다 그 되게 샤리옹나 다 테라 다그 코네 위시세코노 그 송트세코노 들카라 모마샤나 바스타 치크 땅 와비다 타니 그 땅이 티라라 된도 세고가 다다시코노 덴바라 니가 치르 모레라 덴바라 니가 치 샨데 고르카도 게와라 니가 치 레라 미 세고르카도 데와라 니가 다 치기 덴도나다 돈라 유추 타니 그 땅이 그 송트세 땅노 마토 돈라 그렇게 녀선다 무치기 저샨 메이그나네라 제와샤코 그 제와샤나 그 땅만 받고 다들 그러지나 땅 즉 땅만 받고가 어 도모드르티니 딱 텐데 고르타도라티 송 땅만 받고 덴바 땅만 받고 아 도모드르티니 다다가 기와인 지나래 양테스인데 삼루 땅만 있어 고너레
1: 제
0: 특 땅만 다들 코인조디나 아 우도 땅성 그 mirg manjawa, jankam manjawa, yikum manjawa, kankati nara, shandogu chumu zingusa jina, pachir chesani shana, a giwa akitanga bagu jir tsanku. Giwa ra har tere songla se gunara, arang zhen niga nani, zhen su nung tumu akitanga nita, kuwa lengu jir tsanku.
1: Zhe, zhe, zhe.
0: Te nungna da, nisha ju chumu yungsa jina, thar tige yungna, tam bagu jan jan gu se gunara.
1: Zhe.
0: Yungna tin zhe shaku nung da, andana yigzika jistika nirja se guba. Да нержагылаканы тартыгы соңна бабжанда мүчтикатан бабны томузры непор тазу кыргызланга нектсиндэнгү тегез мендэнди томуз эйна дочил старичтигни жана томуз тасыр жангыны жана хуйын жогдына егинде жигизгинде дөгөр тазу кырды мешчек кор ёпшек кор таян мадагри
1: денг а
0: титоник кырган дөгөр тазу калаңшайын мендажи ок тиндонада мидаши кун охин жогдына then jivi koram dan tathaga damugla kani tge jiti nam kha khai ni se gona tha tharte ke jasa chikatan ba ni phatir tamug re kasam gi ya
1: tan de chig le tong az gin tana khrzu yigzig den jikor tha zo ni tak shang koram ta chigi sonan jig ner de ni ka kor tang na chuk ka ta thomur go chin jang ta ne ta go mul jang gona ser gin dan ra se gona re
0: अरे
1: दलास कोगला कने गनलक खवदास ग तबदीज मयल
0: ता चिचक गोनिशा ना ति ब कामुदर तसाम ग ता चरग रंगर इंदिना तार कोसो छ यु न तिना आ गोमाय न इ जों गोरसा जो गिसना सों नि खग तिजिन दंग तनि मारा यु ने आ ता जों दोरम खिसों दो थानि सो छ इ तिगे यु न तिना दो दो ति तो नंबर कन तिक दाउ नि ता खासों तेरो से जि मे क ति दो नंबर कन तिक दाउ नि तो दो दरी तिना ते छ यु सम्बु ब छों दन तंग यु तिना ति कोर तरंग ता छ छ андорди там шечүн чергеше назе гонара дисен гона кырген тенчин газгез чи мага зомгу гя
1: же
0: а да хойин зурдина чо кахый окамек хойта саз гурун да тутута шиг става ги чазре басан катина да хойта саз йотана да чот да инзастоне нэг геркензги окамек де чони тарун шат там шорк инжина тенчин мага ёк хойин зурдина чо йигзги хопса ги чи коригзги окамек Дейтен жинкэнг ку рани ктанды шайзина цукми тармайна цук гамбайна цук игизг тетоа ё камек тарахшиги чахтын зуудра шайзин жана чамдыг шайзи кыргет те сауд ку менара тишо телам те чинна чок чинна чокра чинкэн сырзына ямына келген ингу ямына чамдыг ингу ра
1: денг денг
0: оле там тумугын тенчин маз гу тенчин маз гу тан тенчин те хэнтэ гачин гу ᱛᱟᱫ ᱛᱩᱨᱠᱟ ᱥᱚᱱᱚᱜᱟ ᱢᱟᱝᱡᱤᱠ ᱛᱟᱱᱤ ᱛᱟᱫ ᱛᱷᱟᱱᱪᱤᱱ ᱛᱩᱨᱠᱟ ᱛᱤᱫᱟ ᱛᱟᱢᱛᱟ ᱛᱟᱫ ᱞᱤᱛᱮᱞᱟᱱ ᱡᱤᱠᱚ ᱡᱤᱜᱚᱱᱟᱫᱟ ᱪᱮ ᱠᱚᱱᱤᱥᱭᱟ ᱠᱚᱱᱚ ᱦᱤᱱᱡᱚ ᱡᱮᱱᱟ ᱜᱚᱢᱟ ᱚᱪᱤᱱ ᱡᱟᱝᱜᱚᱜᱟ ᱜᱚᱢᱟ ᱜᱚᱢᱤᱞ ᱡᱟᱝᱜᱚᱜᱟ ᱛᱟᱥᱮ ᱜᱚᱜᱟ ᱛᱮᱱ ᱡᱤᱱᱟᱨᱟ ᱛᱟ ᱪᱤᱨᱜᱩᱱ ᱫᱮ ᱤᱱᱟᱢᱱᱟ ᱜᱚᱢᱤᱞ ᱡᱟᱝᱜᱚᱜᱟ ᱛᱮᱨᱟ ᱪᱟᱝᱢᱮ ᱠᱚ ᱠᱚᱱᱥᱩᱞ ᱜᱟᱨᱟᱝ ᱭᱟᱱᱟ ᱛᱟᱫ ᱛᱟᱭᱩᱠ ᱱᱤᱵᱟᱛᱤ ᱭᱚᱱᱟ ᱚᱨᱤᱥᱛᱟᱝ ᱥᱚᱱᱫᱚᱱᱤ ᱤᱱᱡᱤᱱᱟ ᱫᱟᱜ ᱪᱷᱚᱱᱨᱤᱡ ᱠᱟ ᱢᱟᱝ ᱪᱮᱥᱤ ᱜᱮᱥᱮ ᱜᱚᱱᱟᱨᱟ
1: ᱟᱨᱮ
0: ᱟᱠᱚᱨᱛᱮ ᱱᱤᱥᱛᱭᱟᱜ ᱥᱚᱥᱩ ᱜᱱᱟᱱᱤ ᱛᱤ ᱭᱚᱱᱟ tata go gomul do kon da chachi ke jang ni se gonar a jang ni ten ten chin ma yo ni kan sin to ka yo ni to mo do te na da chong ri de ka kha ka nga ni li go ma jang go ri de khar ke gomul do kon da jang ni a de ge ni to mo do to go te ra gomul jang go sa so tan go ma en jin ta ge chirang na thu khong a jang da li jang sang ge tang a jang ni se gonar a te jang sang te yang ten chin ma go tar ka ke thong ge sa ge ti da li jang ni 아 tani taa tsikirang tato ko tani dina taa tsikitonga hao, tani tsikitonga hao Tani tshima tshia ha, tani jina da rin jin ta chigi jangu jang. Xia tang shor gada sab jina da huay chigi jangu, da nrata jangu, da rin rang ka chashti na ti dali, rang ka chowa ti da jangu, da jangu ni, da lan za huas tu zura xia shir ka jangu ni, se gong re?
1: Zhi.
0: Tung zi ga, tiga na, dan jen chi ka, nga chi zi di me ka, da jang zi nu jing ni yi gizu, ndor me ka shok, da ndon kum ra mizir, ndor me ka shok di jina, ogochen de dokonda tsiga ga manje tan bu yoni tenchin tsiga ga tansim tsqa yoni de mudra
1: je je je
0: rin dona ta ta dokuta so zong da le yu jang ni to mudra ta tera yang zo je long se tqa kir garan kan tenchin ga ta tara kar kir ko hin do dina zo lavran ra song da sane yu tina lavran so kin dina ogochen da di ti jin da man ja wa ka shi zi yu ka tar ka so zong da jang ni zo thormun da da tan ni na hin zo na alo che gun sha la bang gi zo gen da chok ti han chi ke da ran la ti jin man ja wa la hin zo de na ti gom ba ka chi na gom bum da da na ti tar che na da ya na ti sta ran da na tar che na da a yang na ru gom ba ran di shu da na tar che na da do mu ge tan chi na ten da ta ni na ti kur tu ge jang mi ze kon re
1: ji
0: do mu ge ten da na da ta ka cha tan dor di che na so chi na da ran ran ge tan chi na ta gu se ju tri ya
1: Ji ji ji.
0: Olen tan china ti da tang da zhongai gu gu tigina da chu khin zhu jina alo setin sha rong sang bi yig zhu ge wo ke di shu ge ga hui ger gen tan yin jina da zhan ba gen tan chin chang ma yo cha ge dong zhi na o da ti kor ta chong ri ge ge ge zhongwa ti ni ge ma ko rin zhu jina ho chen chang tan yin ka bu ga thoni da chu khor yi le mo ran jir dog shang ni khin zhu jina rang ge hop chong ra ma rang ran da mu ka na rang ge yu cha tan yin zhongai gu na Tani yungi hotan pari sona, tan sopchin randomu sona yung kirgi ndiksuga, ni korik da ranjir njuga, tanchin njina ranjir juyoga. Tiginan tanchin gamzim kukuni da chu tihtanga da gomilla suqa jangli se gomira.
1: Zhi.
0: Tigi dali jangjina shaga tisanga. Ochin jangna, gomil jangna, kan jangna, korumzga sawudu yonir. Rekara, ta teran tanchi ghangi sojjingi tataran ju tibgonu menadu mu namun asu yonir. Yenri da thomar injina da zo kirgin rishil ke nyeshche kanani zuuz gachi gono so jina nyega taun son jina dan goma nigirin da zonga se gonar nigma da zo nigma zuuri nyega gachi cha nigma zuuri dihan chikin jina sema la uzi sema se ke pema penkir la zpa da dungu kusham shakam garik su chila zonga dali dan dada kunda napsa na zi dali ligin arambayi jang tani inga inga da nigirin dada kunda injina nixo se jiz gona deji nika che chonga tang ngoma yigi che ti tani yinga che chonga tang ndagi dali jangju korim yonur
1: ya ya ya ta karsan tarang lukhlik ngona yang chukhuyn da tsangman hakan himu yoni ta ngayag tsuwaga chukhni ngayag chunura nyaga waka yikhan sayazag chunura nyaga ta chelizag mannazag katina shigarashchiga yoni ta ta tsangman yinyo lukhlik ngana ta karta yigzag maahuy tan tukhni hrtag tangni nda changgong tarang chelizag nyakitina da chik chapacha yu kagan la
0: ta chapar yonari lukhlik ngona yonu ndara mang che shizag tansang lukhlik ngana da oyi ki yigzag the start to this konina lolde kangona kochile kona chachik mayo katani dilay no tarna phajer jaga zupchen apchu go phajer yo ton yo chir pasang a ton yo chir tomu kshig namjang mayo ten donada chastang go tarka lolde katana jingol ekono tarka ra tge chadai inder
1: ji
0: chadai inder ni tona sha kon chadai inder se kono ta yigi dashi koni se kono yigi dogor tha so the marasona zongdik tarahtani sona kirgetan jiz golarsa kunu tiyanunga zuuz gachigi chadasa jina da yige ge chatsun da yinir mu chatsun da da dola chadasa jina yige kirgin dirtang kirgit tukunga tangda li zongdik nana pembochi yonar da huynzuk jina kaasa jina kaanji yingu ga chanda chamudari chewa gata chamudari huyla gata chamudari hikonga gata chamudari da kirgin nanchilin jina zongdik nani da zuchinkor kitkila huyla ni chachin chachungara ki yiki ki chachata na sa danchin za la zi tamu ka uzo shatang yoku mure la
1: Deng deng
0: Tegi nata ti nanga nata zu zu uchi tsaz di na yiki nda chachata nga nda ingo no tatogu tashak di dayo nari Tegi nda nata tangsan man chekhiyo lukhli ka nani jingo li nari kara Ta wachin ina choko, gomil ina choko, di nani gomil ka nami ra ta njatsa ina choko, khwe tsi ina choko man chekhiyo Tāng ngōma gā zhōngdī gā tāng tāng chātsu tāng dāmbī gūni yāng nā chātsu yōnu gā tēh tāng gā gā gā khuī lā sūpa yāng nā nyōnchik gā khuī lā sūpa ndā tsamir zhōngdī dā 베기다리 사르타토리오노 도무 임시 옛날에 따라다 타치다 자라 습정합지오나 티농이 용족고득이 에르드나 좀 말해 단당도나 나사르조 본 다사르 게마요 고모라라 펜죽지나 이긴데 츠베코너 다지 익스터 그 링가 자회타니 회티디 드고나 양나 저 식능기 이게 회티니 드고나 양나 저 자이크 이게 이거는 라스코 회티니 드고나 양나 단요 머리 잠바기 이게 라회티니 드고나 양나 르무기 차 세군이나 더 조종은 드고니 지금 너무 남나 소리고 뭐 그린 동아다 나는 그 다치나 모마샤나 돌릭 다마 요노 요츠쿠 타다 나도 타다 마레 차츠동 담바 아르나 차츠동 담바 마레 디 진생가다 돌릭 다마 요노 용조고 다시게 딱가 세제 차든데 세제 도고토 셀 카고리 세 카고리 아 디 진생가 아 다퀸 드나 인큰 그 니슨 저고노라 돌릭 그 나만 저고노니가 아 당고마 인큰 인동나 나른 것이 나서 거들고 나 잠시 근저지나 어 다도 백나는 데여도 역 자뜩을 했디나 디나 자뜩을 맘타라 자뜩을 했지 자뜩을 했다라 어 다데티게 임컨데 니스 치동이나 하가세지 나른 게 너무 다치로기야
1: 에리리리
0: 그러니까 먼저 저 세지리야 아 그러니까 먼저 또 도도 소스티기 다른 돈덕으로는 돌릭는 건데 돈덕으로는 어쩐 것도니 아트르 제부 머시가 테라 카브링가 돈덕 종교 그린조드나 다치 뭔지기요 요니 그린조드나 다가 카야덕 전구 카라덕 전구 같이 안 너무 뭔지기요 요니 뭔지 아 뭔지 마 전구 너무 요다나 너걸 사던데 이긴 듯이 지가 정말 이동지다 너무 요고 뭐 이그름다 틱틱나 데이조데 너무 요고 뭐 뭐다 원맥은 소콜트 파울이 다 흔적 지나 스그랑라 너무 코란 저걸 사서 다 거긴 지나 거기 자리요 지나 납시 요 지나 저걸 사서 거기 따라 인 저걸 사서 다 씩씩 그 동안 떨어서 보너 되긴 저거 샴치 인지나라 샴치 송 이기 그 강바라 따뜻이다리 씩씩 그 동안 데이다리 데이 저거다리 톤톤이 너무 마도 그러니까 당 뭐마샤나 로그는 아니 친구들이 그 사서 다티 차트나도 좀 맡아는 디진 생각다 다 노메카나니 치기토나 되게 저기 마트데 카스팅 근저도 송제다다 도메카
1: 뎅그
0: 되게 나타 이기도 녀건 조다 녀건 조서 그 진신 속에나 이기는 저거 사서 그가 랑샤그나나 쳔치트글라 노마시 세지비온 응 쳔치트글라 노마시 나 이기도 지용 거 사서 나프시 치치글라 노바일 민니 미츠크 이기 나마 지니 되게 많청지나 시마 티기 티기 티기 인지나 나마트 제가 상지 도무고 그게 뜻살이 오늘 뭐
1: 아제
0: 티스가 람덕이 뜻나드나 마트 티가 티스가 노바이 년 말이야
1: 야야야 되나 되는 게 냄새는 이나영 달탄 지그르는 다 되나 간력 잔다 돈이 노 특지 치시는 인
0: 야야
1: 니쿠데모
0: 야야 데모
1: 야토바남바 테릉게 렘스 나가타 코니 기르긴 돈드 세랑덕 오이기 이그즈게 저스근 제님게 차취라 티안치게 머르게 잠바라더니 오이기 이그즈게 니가 와르게 데와란 다사치오니 만다사치오니 터리리 인기나 십트 예시비달당 다 타르트 인기나 이그즈게 저스는데게 제와게 타르트 녀스클라카니 인나츠 요나 크르근 제토코 렌탕긴 이트니 인기나 다 머르게 소수게 크르게 이그즈기 저츠기 타르트 냐샨데 인게 납치기니 냐코누구 고름글라가나 만다사 마요니 터리리응 쇼 카다 마이타 데브젠트 리동와즈가 선기나 이그즈간 지기 코누니 블리 그게 싱위 고름고 와르테 치기니까 고르고니나 오치 오믈라 습관디 지코르 치긴 지고니나 티안식 아따당 급그 알올릭니 그 지후인데 뜨라 오숑 일 소아기나니 지바다가 니스진우 이그즈기 와나 히브라 캬프르 쳐시요니 니 너네 그신 냠족 거사 건강요니 너무 많아서 급샷다 아대형 과든 치시는 인 아드그나 대런 그 강정 샬은 그 레슨 티스기 한 거 통슴도 닌 저거 당타 레슨 디스 엄든 간 커바 타르게라 히든 다르클 와 담든 소시급 다르클 와 한득 세랑 당 소나머는 신인 가정 남지 그 체적한 향음도 안 돈슨 당 소음직 신인 레슨 어 지미 나랑 아소이야 긴절 야신 양 코나 비 멋터 런리 공글 레슨 잔득라 산지기 능버 영니 특지 치시 야다데 무시로 보나 봐